0: જોર ભાઈ બહેની મન
1: જોર લગો ભાઈ બહેની મન
0: હે દેવાનજી કેટલી છે ગી
1: હા કેટલી કેટલી
0: એટલે આજે તો અમર કઈ રેડિયો કે પચર આછે કે નહીં હા હા એટલે આજે અમર વિષય આછે એસઆઈઆર બોલે ખાઈટા
1: ઓય
0: ઓય આજે કે ચાલલા છે નહીં એસઆઈઆર એસઆઈઆર બોલે નહીં હું વિશે ના બુજે જવાનજી એટલે ખાઈટા કેંતા હાલાની કાગે પચરવાર ખાઈટા કરવાર એટલે તું તો કહીલે ના હે આમર ભાઈ બહેન આજે જોગીરે ભાઈ સબુ ફોન મન કરબાય એટલે આજે આમર ઇતિ બોટક તને ડકાઈ લેવું ગોડ બાબુ કે એસઆઈઆર બોલે કાયટા કેંતા કેંતા હલાની તા ઉપરે એ બાબુ ઇતિ કહી દેવાય છે બાબુ ખંડ પરિચય માંગી દેવું તાર પછી કથા વાર્તા દેખવારી બાબુ તમાર પરિચય ખંડ દ્યા
2: મુ કિરણ ચંદ્ર મહારાણા જયપુર બ્લક બડોંડા પદર એમ સ્કૂલ રે ગ્રેજ્યુએટ ટીચર અછે
0: એટલે માસ્ટર પાઇડ કરલા છે બાબુ એટલે માસ્ટર બાબુ એ દેખા એસઆઈ બોલે કાયટા એટા સબુ તો આમે સબુ શુણલુ ની એસઆઈ રેલાનિ એસઆઈ રેલાનિ બોલે એટા કાયટા હેલે ખાઈ એસી નહેલે ખાઈ એસી એટા કાગે કરવા ગલો પડશે કે મન કરલા ની એટા કોણ કહી દેની આમકે
2: ઠીક અછે એટા સમસ્તંકુ મુ સ્વાગત જણાઉછી એવં સમસ્તંકુ મોર શુભેચ્છા શુભકામના આઉ સમસ્તે એટા નિશ્ચિત ભાવરે જાણીથિબે ଭାରତର ନିର୍ବାଚନ ଆୟୋଗଙ୍କ ଦ୍ୱାରା ଏକ ସମଗ୍ର ପ୍ରକ୍ରିୟା ଷ୍ଟାର୍ଟ ହେଇଛି ଯାହାକୁ କି ଆମେ ଏସ୍ଆଇଆର୍ ବୋଲି କହୁଛେ
0: ବୋଲେ ଏଇଟା ଭାରତ ଜାଗର ଦେଶ ଯାକ ଭିତରେ ହେଲାନି ବାବୁ ଆମେ ବୋଲୁଥିଲୁ ଆମର ଇତିହାସ ହେଲାନି ଆର କ'ଣ ନାଇଁ ବୋଲୁଥିଲୁ
2: ପ୍ରତ୍ୟେକ ରାଜ୍ୟରେ ଚାଲିଛି ଫେଜ୍ ୱାଇଜ୍ ଆମର ଓଡ଼ିଶାରେ ଏଇଟା ଫେଜ୍ ଥ୍ରୀରେ କାର୍ଯ୍ୟକ୍ରମ ଚାଲୁଛି ଯାହାକୁ ଆମେ ସ୍ପେଶାଲ ଇଣ୍ଟେନ୍ସିଭ ରିଭିଜନ୍ ଇଲେକ୍ଟୋରାଲ ରୋଲ୍ ବା ସ୍ୱତନ୍ତ୍ର ସଦନ ସଂଶୋଧନ ବୋଲି ଆମେ କହୁଛେ ଆଉ ଏହାର ମୁଖ୍ୟ ଉଦ୍ଦେଶ୍ୟ ହେଲା ଯେ ଆମେ କେମିତି ଏକ ନିର୍ଭୁଲ ସୁସ୍ଥ ଏବଂ ନିର୍ଭରଯୋଗ୍ୟ ଭୋଟର ତାଲିକା ଗୋଟେ ଆମେ ପ୍ରକାଶ କରିବା
0: ନାଇଁ ଆଗେ ତ ଆମର ନାଁ ମାନେ ବାହାରିଲେ ଆମେ ତ ଭୋଟ ଦେଇଲୁ ଏବେ ଏଇଟା କାଇଁ ଲୋଡ଼ା ଅଛି ଏଇଟା ତ ବୁଝା ନା ପଡ଼ିଲା